0: Breakfast with Deep Raja. SBI UK Money Talk. Send money to India with competitive rates with Yono SBI UK online and via the SBI UK branch.
1: And a pound in your pocket this morning can get you 128 rupees exactly or precisely. And don't forget, there's a number of ways you can do it. You can send money directly through the exchange or cash. You can go to the internet or you can use the SBI UK mobile app. So don't delay. Do that today.
0: State Bank of India UK offers savings products, business banking, buy-to-let mortgages and safe deposit lockers. Visit sbiuk.statebank to locate your nearest branch. T's and C's apply. Deep Raja across the Leica Radio Network. This is Leica.
1: And a very, very gold morning to you at 16 minutes past 8 this morning. Just a quick one up, Rainties. Look, some of you are saying, oh, I find it not as good. And if you do find them a little bit tedious, do just drop me a line on what kind of brain teasers you like, because I try and balance them for you both to give you an opinion but not make them too serious. Look, this is what it is. The other day I was in a restaurant and basically they were adding nearly 20% service charge onto the bill, which made me, you know, my eyes water. I think 20%, that's almost the size of or the price of a new dish. So I'm wondering, in your opinion, should all restaurants add at least an extra 15 to 20% service charge or tip on the bills given to its clients? So, for example, they won't call it, if they call it a service charge, it's 20% or whatever, or a tip. Do you think it's worth it? Do you think they should automatically do it? And would you pay for it? Can you explain why? Maybe you've had an experience in one sentence when it comes to restaurants and tipping. Did you ever sort of refuse to tip and see what happens? Or did you ever feel, well, this is too expensive and it ruined your day? Should restaurants add those tips of about 20% or should it be up to you? Let me know, and also your experiences. These are the numbers. Good morning, everyone.
0: WhatsApp message Leica Gold now on 0744 23 23. This is the Leica Radio Network across London, Manchester and the Midlands.
2: Packed for the trip? Gifts? Passport?
3: Check. Just dreading that phone bill when I get back from India. Roaming is a nightmare.
2: Mate, you're doing it wrong. Just get Simzy.
3: Simzy?
2: It's an eSIM app. You buy a data plan for India starting at just $5. No swapping plastic SIMs. No kiosks.
4: Plans for Asia, Europe and beyond. Search simzy.com. That's SIMZY.com. T's and C's apply.
5: Location, location, location.
6: In real estate, location is everything, and this one is a villa.
5: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas
6: located in Dubai in a prime location for high appreciation.
5: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
6: Step outside and enjoy 50 plus amenities inside the master community.
5: And the best part, townhouses and villas Greens start from just £711,000.
6: To book, call our London office on 02 03963 5757. Greens by Danu. Prime location,
5: high appreciation
6: in Dubai.
7: Every morning a shopkeeper opens his doors.
8: Lights on, shutters up, staff ready.
7: But today's customers don't start on the high street.
8: They start on their phones, scrolling Instagram, watching TikTok, searching Google.
7: And if your business isn't there, they don't walk past your shop.
8: They walk into your competitors.
7: Social media today decides who gets seen and who gets forgotten. Is your business part of the conversation or invisible? Visit HartyHanks.com before your competitors do.
8: Harty Hanks, the digital agency that doesn't play safe.
9: भारत या पाकिस्तान जाने की सोच रहे हैं तो एयर टिकट साउथ हॉल ट्रेवल से खरीदिए।
10: मगर साउथ हॉल ट्रेवल से ही क्यों?
9: क्योंकि उनसे ज्यादा सस्ती टिकटें कहीं नहीं मिलेंगी।
10: गारंटेड
9: बुकिंग करवाएं और उसके बाद 24 घंटों के भीतर कहीं से भी सस्ती ला के दिखाएं तो ये फुल रिफंड या प्राइस डिफरेंस वापस कर देंगे। साउथ हॉल ट्रेवल
10: फोन 02085748410।
9: 24 घंटे किसी भी वक्त फोन करें 02085748410। एट ऑल प्रोटेक्टेड।
11: आ सितंबर पेरिस में ઇતિહાસ લખાઈ રહ્યો છે.
5: બીએપીએસ મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
11: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ,
5: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
11: દર્શન પણ અને યુરોપ પણ.
5: સીટ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
11: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
5: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
12: કેઈ ફર્નિચર સ્ટોક ક્લિયરન્સ સેલ ઇઝ નાઉ ઓન. એન્જોય મેસિવ ડિસ્કાઉન્ટ્સ ઇન સ્ટોર ઓન સોફાસ, ઇટાલિયન બેડ્સ, બેડરૂમ એન્ડ ડાઇનિંગ ફર્નિચર, ઓલ અવેલેબલ ફોર ઇમિડિયેટ ડિલિવરી. બાય એન ઓર્થોપેડિક ડબલ ડિવાન બેડ ફોર £399 એન્ડ ગેટ ધ હેડબોર્ડ એન્ડ ડ્રોઅર્સ એબ્સોલ્યુટલી ફ્રી. હરી, ડીલ્સ આર ઓન વાઇલ સ્ટોક્સ લાસ્ટ. કેઈ ફર્નિચર સ્ટોર્સ એટ ક્રિકલવુડ, હેરો એન્ડ સ્લેપ, ઓર વિઝિટ kfurniture.co.uk.
13: હેલ્લારો અને ઉમ્બ્રો જેવી અક્લેમ્ડ ગુજરાતી ફિલ્મ્સના નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ ફરી એકવાર લઈને આવ્યા છે એક ઇમોશનલ કોમેડી. એક એવું હાર્ટ જે કઈ ફીલ કરતું નહોતું, બટ વન બીટ એન્ડ એવરીથિંગ ચેન્જ.
14: તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે.
13: ધબકારો, સ્ટારિંગ દેવેન ભોજાની અને આર્જવ દેસાઈ, ઇન સિનેમાઝ નિયર યુ.
15: હર ક્રંચી બાઈટ મેં એક ખાસ એથનિક સ્વાદ, હર ફ્રાય એમ શેપ મેં હૈ વો બચપન કી યાદ.
16: સ્નેક ટાઈમ હંગર કો બનાએ ઓર બી ટેસ્ટી વિથ જેમીન્સ ફ્રાયમ્સ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ યમીએસ્ટ ફ્લેવર્સ લાઈક લેમન ચીલી મિન્ટ, મંચુરિયન, મસાલા, પેરી પેરી ઓર શેઝવાન વિથ બેસ્ટ ક્વોલિટી એન્ડ સેમ એથનિક ટેસ્ટ.
15: જેમીન્સ ફ્રાયમ્સ અવેલેબલ એટ યોર નિયરેસ્ટ એથનિક ગ્રોસરી સ્ટોર્સ.
0: Leica Radio Network, proud to support the Asian Founders Awards by Barclays Eagle Labs and De Montfort University Leicester. Nominate an Asian founder in one of the 9 categories. Log on to leicaradio.com and the Leica Radio mobile app for details. Feel Good Track, brought to you by Dairy Valley.
17: Soft and tender, like grandma's warm hug, Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.

0: Disha Basmati Rice, available at Kacha Bazaar, Whitechapel and Beckton Branch. Disha Basmati
1: Rice. भारत या पाकिस्तान जाने की सोच रहे हैं तो एयर टिकट साउथ हॉल ट्रेवल से खरीदिए।
2: मगर साउथ हॉल ट्रेवल से ही क्यों?
1: क्योंकि उनसे ज्यादा सस्ती टिकटें कहीं नहीं मिलेंगी।
2: गारंटेड।
1: बुकिंग करवाएं और उसके बाद 24 घंटों के भीतर कहीं से भी सस्ती ला के दिखाएं तो ये फुल रिफंड या प्राइस डिफरेंस वापस कर देंगे। साउथ हॉल ट्रेवल,
2: फोन 02085748410।
1: 24 घंटे किसी भी वक्त फोन करें 02085748410। एट ऑल प्रोटेक्टेड।
3: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે।
4: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર।
3: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
4: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
3: દર્શન પણ અને યુરોપ પણ।
4: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે।
3: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ।
4: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન।
5: કેઈ ફર્નિચર સ્ટોક ક્લિયરન્સ સેલ ઇઝ નાઉ ઓન। એન્જોય મેસિવ ડિસ્કાઉન્ટ્સ ઇન સ્ટોર ઓન સોફાસ, ઇટાલિયન બેડ્સ, બેડરૂમ એન્ડ ડાઇનિંગ ફર્નિચર, ઓલ અવેલેબલ। For immediate delivery, buy an orthopedic double divan bed for £399 and get the headboard and drawers absolutely free. Hurry, deals are on while stocks last. K Furniture stores at Cricklewood, Harrow and Slough or visit kfurniture.co.uk.
6: Shikar jab tak nazron ke samne hai, teer chala dena chahiye.
7: Kal Siva is pinjre mein hoga. जिंदा या मुर्दा।
8: वॉच राजा शिवाजी स्टारिंग रितेश देशमुख, संजय दत्त, अभिषेक बच्चन एंड विद्या बालन। रिलीजिंग इन सिनेमास ऑन 1st May।
9: अप नेक्स्ट गोल्डन रॉक विद अनुराग ऑन लाइक अ गोल्ड। अक्रॉस ग्रेटर लंदन एंड ग्रेटर मैनचेस्टर, दिस इज रितु शर्मा।